0: Your number one station for dance and R&B. Dance and R&B.
1: Play Diverse FM.
2: Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM, 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4pm and 8pm and every Saturday, 12 noon till 4pm. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
3: Ambajina Ashish અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM, ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके 102.8 FM पर। Luton Dunstable, Houghton Ridges, Leighton Buzzard, Aylesbury, Milton Keynes, Hallowdale, Milton Keynes, Newport Pagnell, અને નોર્થમ્પ્ટનના ટોચમાને આ બાજુ ડાબો જમણો કરીને આવીએ તો સીધા બેડફોર્ડ બાજુ જ્યાં રાઠોડ સાહેબ પણ છે અને પરિવાર। નમસ્કાર, આપ સૌ હેમ કેમ છો? આપનો સંદેશો મળી ગયો છે, ખૂબ જ ધન્યવાદ। મને આશા છે કે આપ સૌ હેમ કેમ છો। અને ત્યાંથી આગળ ગાડી વગેરે ચલાવીએ તો આ બાજુ સીધા સ્ટીવનેજ બાજુ પણ જવા, સ્ટીવનેજ લેચો અથવા હેટફિલ્ડ, વેલિંગટન સિટી, નેબોથ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં, નાના ગામડામાં કે મોટા શહેરમાં રહેતા હો યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, અલેક્સા પર સાંભળતા હોય, ક્યાં તો 102.8 FM રેડિયો પર સાંભળતા હોય, રેડિયો પ્લેયર ઉપર સાંભળતા હોય, આપના મોબાઈલ ઉપર સાંભળતા હોય કે કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળતા હોય, આપનું સ્વાગત છે। હલો યુરોપ, કેમ છો? પોર્ચુગલ, મજામાં? લિસ્બન, નમસ્કાર, કેમ છો? બધા મજામાં છો ને? પપ્પુભાઈ નમસ્કાર, આપ હેમ કેમ છો? અને જોશી સાહેબ ક્યાંથી સાંભળે છે, ક્યાં, એટલા હજારો માઇલ દૂર? શ્રોતા મિત્રો, તમને સૌથી પહેલા એ કહી દો કે સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868663। એના ઘણા કારણો હોઈ શકે છે, એમાંનું એક કારણ છે કે અટપટો ઓખાણા, બે અટપટા ઓખાણા રન કરું છું આજે। એક પહેલાનો તો જવાબ હજી નથી આવ્યો, આ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે હે। અચ્છા, બોલ્યા વગર આવી જાય છે, બોલ્યા, પ્રશ્ન એ છે, બોલ્યા વગર આવી જાય છે, એ સૌથી પહેલું છે। અને બીજું એક, હા જોશી સાહેબ, આપણે તમે મને મોકલાવ્યું છે અટપટો ઓખાણો, સવાલ પૂછે છે એવી કઈ વસ્તુ છે જે ખરીદી વખતે કાળી, વાપરતી વખતે લાલ અને ફેંકતી વખતે ધોળી થઈ જાય છે? આ છે બે મિક્સ અટપટા ઓખાણા। હા, જવાબમાં કંઈ ગડબડ ના કરતા હે ને, કારણ કે વોટ્સએપ નંબર છે 0756868663। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર। સ્ટુડિયોનો નંબર પણ છે 0158272551007255500 અને ઓપ્શન 2 ચૂઝ કરજો। ધન્યવાદ।

જીતી. અરે વાહ રાઠોડ સાહેબ અને પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. અને સૌથી પહેલા તો હા ભેટવર્તી મોતીભાઈ અને નિર્મલાબેન, આપને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. અને જયુજી આપને પણ, અને ધન્યવાદ સૌને. જય શ્રી કૃષ્ણ કે છે અહીંયા. અને હા, આખી દુનિયામાં આપણે પરિવાર બધા ભેગા છે ને, ગમે ત્યાં બેઠા હોય પણ રેડિયોના માધ્યમ દ્વારા બધા એકબીજા જોડે મુલાકાત પણ થતી હોય છે. આમ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. તો પછી છો તમે તો ભૂલતા નહીં, અને અટપટ ઓકાણાનો જવાબ આપો. હે, બોલાવ્યા વગર આવી જાય છે, બોલાવ્યા વગર આવી જાય છે, આ છે પ્રશ્ન. આપ સાંભળ્યા છો ગીતમાલા. અને હા, આ છે એવી વસ્તુ છે ને, જે બધાય પશુ પ્રાણીને અને માણસોને બધાને લાગુ પડે, આપણે બધાને પણ લાગુ પડે છે. આપ સાંભળ્યા છો ગીતમાલા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. અરે વાહ, અરે વાહ, તાળીઓથી ગગડાટ. હા, બસ બસ બસ, હજી જ ચિંતા નહીં કરો, હજી બીજા ઘણાય અટપટો ખાણા થેલા ભરીને છે, તમે ચિંતા નહીં કરતા. હા જયુજી, થેન્ક યુ, તમારો જવાબ સાવ સાચો છે. બગાસું, હા, કીધા વગર આવી જાય. ઘણાય તો મારું નામ દેવા માંડ્યા. ના, ખોટો જવાબ હતો એ મારો. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. હા, લાઇન ચાલુ છે સ્ટુડિયોની, વોટ્સઅપ ઉપર 0756868683. આપની કોઈ ફરમાઇશ હોય તો ચોક્કસ અમને જણાવજો. અને ખાસ કરીને તમને એમ લાગે કે મારે આ ગીત કે આમ સાંભળવું છે કે કોઈ ઘણા વખતથી સાંભળેલું નથી, કોશિશ કરશું, ગુજરાતીમાં હોય ફર્સ્ટ પ્રેફરન્સ આપીશું એમને. ભાષા છે ને આપણી, એટલે ચિંતા ના કરતા. અચ્છા, આ છે નવું અટપટું ઓખાણું અને સાવ સહેલું છે. મોઢું છે પણ બોલતું નથી, મોઢું છે પણ બોલતું નથી. હા, અરે વાહ, મોઢું છે પણ બોલતું નથી. આપ સાંભળ્યા છો ગીતમાલા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા.

0: Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Healthier, Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
1: Time to hear from our sponsor, Big Yellow Self Storage. Running out of room at home or work? Big Yellow offers over 20 flexible storage sizes, from a few boxes to large business units. Store for as little as 2 weeks with no long contracts or hassle. Their facilities are secure too, with 24/7 CCTV, PIN access and individually alarmed rooms. Whether it's clutter, stock or seasonal items, reclaim your space today. Get an online quote now and make more room in your life at bigyellow.co.uk.
2: Number one station for dance and R&B.
3: This is
2: Diverse.
3: Diverse.
4: Gujarati Radio Samplo, Diverse FM par ane lablo Gujarati Gito. ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
5: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. અચ્છા, અટવટો ઓખાણાનો જવાબ આવ્યો છે. હા, એ પહેલાં હું તમને સંસ્થા સમાચારમાં જણાવી દઉં કે હા, આપણે તો રથયાત્રાનો કાર્યક્રમ ઘણી જગ્યાએ થયા છે. આપણને લૂંટણની અંદર થવાનું છે. તારીખ 8 ઓગસ્ટ આ શનિવારે બપોરના 12 વાગ્યાથી 3 અને આ પરેડ ચાલુ થશે 12 વાગે જોર્જ સ્ટ્રીટમાં અને સેન્ટ જોર્જ સ્ક્વેરમાં. ત્યાં વિરામ કરશે બપોરના 12-3 વાગ્યા સુધી. ફ્રી વેજીટેરિયન ફૂડ અને બધા અનેક જાતના કાર્યક્રમો, કલ્ચરલ છે, યોગા, મેડિટેશન ને બધું છે. આ છે રથયાત્રાનો કાર્યક્રમ છે અને આ હા હરે કૃષ્ણવાળા કરવાના છે. દર વર્ષે મને લાગે છે કરે છે. તો આપણે શુક્રવારને આપણી રથયાત્રા હોય તો ત્યાં પણ આપણે લાભ લેવો જોઈએ. તો ચોક્કસ પહોંચી જાજો બપોરના 12 વાગે શનિવારે 8 તારીખે. સમય ક્યાં જતો જાય છે કાંઈ ખબર જ નથી પડતી. અને ધીરે ધીરે બધા સમય જેમ જતો જાય એમ બધા કાર્યક્રમો પણ આવતા જાય. રક્ષાબંધન આવશે અને પછી શું આવશે પણ ભૂલતા નહીં. હું તમને આમંત્રણ નહીં પણ નિમંત્રણ કરું છું. સેના માટે? તારીખ 27 સપ્ટેમ્બરના ચાલો પટેલભાઈની જાનમાં. હા હા, વાંધો નહીં, આવો બધા જાનમાં જઈએ. ચાલો પટેલભાઈની જાનમાં નાટકની વાત કરું છું. અહીંયા લુટન લાઇબ્રેરી થિયેટરમાં એલએનએ લુટન નવરાત્રી એસોસિએશન પ્રસ્તુત કરે છે પંકજ સોઢા જોડે ચાલો પટેલભાઈની જાનમાં. હા, આપણે ત્યાં ગામની અંદર જ આવવાના છે. એટલે શુકરવાને તમે ભાગ દોડ કરીને ત્યાં બધે ચારે કોર જાઓ છો. હા, કે અહીંયા આવો, આપણી સંસ્થાને અને બધાને સપોર્ટ કરો તમે અને આપનો સાથ અને સહકાર આપો, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ટિકિટો હજી પણ મળે છે. કોઈ પણ વધુ વિગત માટે હાલમાં જોતી હોય 10 વાગ્યા પહેલાં મને ફોન કરી શકો છો. 075 જાઓ ના, વોટ્સએપ નહીં કરતા. અહીંયા 0077 131301444, યા તો પછી તમારે જો કોઈને બીજા સંસ્થા સમાચારમાં પણ તમારે જણાવવું હોય તો હું તમને નંબર પણ આપી દઉં. તમે ક્યાં, ખાલી મને એકલાને જ નહીં, ઘણાય બીજા છે જે કાર્યકર્તાઓ જે બધા કામ કરી રહ્યા છે, પણ ખાલી પોસ્ટર મળવું જોઈએ ને મને. હા, એ વાત એ સાચી છે ને કે તમે તમને ત્યારબાદ થોડીક વાર પછી હું પાછો આપને જણાવીશું. ના ના, અત્યારે જ કહી દઉં ને. બધી વાત ક્યાં જોવી, કાગળને પેન લખી લ્યો. જો ટિકિટ માટે આપ રાજુભાઈ દવેનો સંપર્ક કરી શકો છો 077-67-340-300, કિશન ટેલર 07-402-117-118, યા તો મારો સંપર્ક કરી શકો છો કમલાચાર્ય 077-13-13-01-44. ચાલો પટેલભાઈની જાનમાં ધમાકેદાર કોમેડી. ઇન્ડિયાથી બધાય કલાકારો આવેલા છે. આપ સાંભળ્યા છો ગીતમાળા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863. ઘણા કારણો છે, એમાંનો અટપટો ઓખાણાનો કારણ હું તમને કહી દઉં. હા, એક જવાબ આવ્યો છે, સરસ જવાબ આવ્યો છે ને. અટપટો ઓખાણું આ પ્રમાણે છે, મોઢું છે પણ બોલતું નથી. હા, આશ્વર્યાજી શું કહે છે બેટપરથી? હે, અચ્છા અચ્છા, હા, એને શું અખાણાનો કે એને એમ કીધું છે કે નદી કાં તો ગુફા. ના ના ના, ટ્રાય અગેન, રોંગ. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. તમે સાંભળો અને બીજાને સંભળાવો.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. પપુજી, મને આશા છે કે લિસ્બનથી મને આશા છે કે આપની ફરમાઇશ આપને ગમી હશે. આવી જ રીતે આપને કોઈ પણ ફરમાઇશ હોય તો ચોક્કસ અમને વોટ્સએપ કરો, અને યા તો અટપટો ખાણાનો જવાબ હોય તો તે પણ જણાવી શકો છો. અચ્છા અચ્છા અચ્છા, એક બીજો પણ જવાબ આવ્યો છે. જવાબ આવ્યો છે નિર્મલાજી. નિર્મલાબેન નમસ્કાર, પ્રણામ આપને, હેમ કેમ છો ને? મુંબઈ મિસ નથી કરતા ને? તો વાંધો નહીં, તમે અમારા ભેગા છો ને, અહીંયા એ ખાસ મહત્વનું છે. અચ્છા, તમારો જવાબ ખોટો છે. ફિશ? ના ના, મચ્છી નહીં, મચ્છી નહીં, મચ્છી નહીં હે. હવે સાંભળી, એક બીજું એક ફરમાઇશ આવેલી હતી. અમને વાલી અમારી ઝૂંપડી, અરે વાહ. અને આ ખરેખર સખત, હું પોતે પણ કદાચ પહેલી વાર સાંભળી શકે. આનંદ કરો. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समस्त रजूआत करने पूरी कोशिश करे रात न 8-10 कलाके 102.8 FM पर या तो www.divasfm.com पर। श्रोता मित्रों, आपने जणावी दो के खास करीने के आ शनिवारे तमे भूलता नहीं के लूटन नी अंदर रात यात्रा नो कार्यक्रम छे बपोरना 12-3 वाग्या सुधी अने 12 वागे आ कार्यक्रम सेंट जोस स्क्वेर में शुरुआत थशे। ना परेड चालू थशे जोज स्ट्रीट में अने सेंट जोजिस स्क्वेर में ત્યાં વિરામ લેશે અને આ છે બપોરના 12-3 વાગ્યા સુધી બધું ઘણી જાતના ત્યાં પરફોર્મન્સ પણ હશે, ડેન્સ કલ્ચરલ પરફોર્મન્સ, વેજીટેરિયન પ્રસાદ અને યોગા અને મેડિટેશન। અચ્છા અચ્છા અચ્છા, તમે જવાના હોય તો મને પણ જણાવજો, ખબર નથી ક્યાં છે જિંદગી, કઈ બાજુ લઈ જવાની છે મને પોતાને નથી ખબર, મને હું જવાનો છું કે નહીં એ મને પોતાને નથી ખબર, સવારના ઉઠીને નક્કી કરે હે ને। આજનો દિવસ એટલે હઈ હઈ હરિઓમ, આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર। ગીતમાળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમજ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર। કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળી શકો છો, મોબાઈલ દ્વારા, લેપટોપ દ્વારા કે પછી અલેક્સા દ્વારા। હા અલેક્સા પ્લે ડાયવર્સ FM એટલે ચાલુ થઈ જશે, ડાયા છે બહુ કોઈ, અચ્છા બેન પણ હોઈ શકે ને ભાઈ હોઈ શકે એટલે ચિંતા નહીં કરતા, મને પોતાને ખબર। આપ સાંભળ્યા છો ગીતમાળા, ટૂંક સમયમાં ફરી પાછી આપણી મુલાકાત કરીએ છીએ।

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। खास बड़ी फरमाइश आती जाए छे अने धीरे धीरे पूरी कोशिश करीस। हाँ, રાઠોડ સાહેબ, આપણે કીધું કે તમે સંદેશો મોકલેલો છે કે 4 ઓગસ્ટના કિશોરકુમારનો બર્થડે હતો, અને હા, એમના ગીતો વર્ષો જૂના, પણ મોહમ્મદ રફીના પણ એમ જોઈએ ને તો એકદમ મજેદાર।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે અઘોરી મ્યુઝિક અશ્વર્યા મજમુદાર જોડે સાંભળીએ એક અનમોલ જાતની ગઝલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. સમય પણ જાતો જાય છે, ગીતો પણ ગણાય છે.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपने समस्त रजूआत करने पूरी कोशिश करे छे। रात ना 8-10 कलाके 102.8 FM पर या तो www.divasfm.com पर या तो अलेक्सा पर या तो कोई पण बीजा माध्यम द्वारा आप सांभळी सको छो। आवी ज रीते આપનો સાથ અને સહકાર આપતા રહેજો। ફરી પાછા આવતા ગુરુવારે ફરી આપની સેવામાં જાતે જશો। ત્યાં સુધી શુભરાત્રી કહી રહ્યા આવજો। બાય બાય અને હેમ કેમ રહેજો, સાવધાન રહેજો। જ્યાં પણ જતા હોય મહેરબાની કરીને સાવધાન રહેજો, અને ખાસ કરીને કોઈ સ્કેમરના ફોન આવે, ટેક્સ્ટ આવે, મેસેજ આવે, જરાય ગભરાવો નહીં, હે ને, ફોન મૂકી દેવાનો નીચે। જેને પણ કામ હોય તમને પત્ર લખે। ઓકે, આવી જ રીતે આપનો સાથ અને સહકાર માટે ખૂબ ધન્યવાદ। શુભરાત્રી કહી રહ્યા આવજો। બાય બાય। Selector Tom, next.